0: क्या अघाड़ी आबावारी वर्षा ऋतु है, એની વર્ષા ઋતુને પહેલે આપણને આ જે ભૂમિના કટાવના ઉપાય જે કરવા હે એ અવરોધકી વ્યવસ્થા આપણને કરવી પડેગા. કિસાન ભાઈઓ, ભૂમિ કટાવ જેને આપણે મૃદા અપરદન ભી કહે હે, આને રોકવાના કિસાનભાઈ ઘણા ઉપાય કરી રહી. એના મેં આજે આપણે સોરા ઉપર વાત ભી કરી રહ્યા કે આના મેં કારગર ઉપાય એ હે કે વર્ષા ઋતુ શરૂ થતા પહેલે આપણને ઉપાય પ્રભાવી કરવા પડેગા. વૃક્ષારોપણને વાનસ્પતિક આવરણની વાત કરો કિસાનભાઈઓ, ઢલાનવાળી જમીનો, નદીઓના કિનારા યા ખાલી ખેતર મેં પેડ પૌધા ને ઝાડિયા લગાડવી જરૂરી હૈ. કેમ કે પેડની જડે જે હૈ એ મિટ્ટીને મજબૂતી થકી પકડીને રહે હે, તાકી મિટ્ટીનો નુકસાન ન થઈ શકે. એક કિસાન ભાઈઓ, ઢાલના વિપરીત આપણને જુતાઈ કરવી પડેગા. જે ભી ઢલાનવાળા ખેતર હે, ઢાલ ભૂમિ ઉપર કિસાન ભાઈઓ કતારે યા પછી ઢાલના સમાનાંતર ન બનાવીને ઢાલના વિપરીત આપણને જુતાઈ કરવી જોઈએ. આને થકી પાણીની ગતિ ધીરે થકી થાય ને ભૂમિ કટાવ ભી ના ને બરાબર થઈ શકે. એક પહાડી ક્ષેત્રો મેં જેમ કે સીડીદાર ખેતર રહે હે, તો એવા મેં અધિક ઢલાનવાળા ક્ષેત્રો મેં ખેતરને છોટા છોટા સમતલ સીડીનુમાં ટુકડો મેં આપણને બદલી દેવા જોઈએ. આ ઉપાય ભી પાણીને હીદા બહાવ થકી રોકે હે. કિસાન ભાઈઓ, ખેતરના વેશ વેશ મેં વેટીવર યા મજબૂત ઘાસની પટ્ટીએ લગાડી દેવી જોઈએ, જે મિટ્ટીને પાણીને હાથે બહાવ રોકી શકે. એક ચેક ડેમને બાંધની વાત કરો કિસાન ભાઈઓ, તો વર્ષા ઋતુ થકી પહેલે આપણે છોટા છોટા જે નાલા હે એના નાલો ઉપર પથ્થર, મિટ્ટી યા પછી સ્ટ્રાબેલના ચેક ડેમ બનાવવા જોઈએ, તાકી પાણીની રફતાર આને થકી કમ થઈ શકે. એક મલ્ચિંગનો કામ કિસાનભાઈ કરે હે. મલ્ચિંગ મેં કિસાનભાઈઓ ખાલી ખેતરવાળી જે જમીન હે એના ઉપર ફસલના અવશેષ યા પછી હુકી પત્તીએ યા ઘાસ થકી ઢાંકી દે યા એને ઢાંકીને આપણે મિટ્ટીને વર્ષા થકી હિદી સુરક્ષિત રાખવા મેં મદદ થઈ શકે. જે વર્ષા પડે તો હિદ એના ઉપર પડે, તાકી ભૂમિને કોઈ નુકસાન ન થઈ શકે. એના અલાવા કિસાનભાઈઓ, દેખો જલ નિકાસી પ્રબંધન આપણે કરી રહ્યા, વર્ષાનું પાણી સુનિયોજિત તરીકે થકી ખેતરને બહારને કાઢવાના પ્રયાસ આપણને કરવા જોઈએ. કિસાનભાઈઓ, આવા ઉપાય સમય ઉપર અપનાવવા થકી મિટ્ટી કટાવ, મિટ્ટીની સુરક્ષા અને એને હાથે મિટ્ટીની ઉર્વરકતા આપણે બનાવી શકા ને વર્ષા ઋતુના દોરાન ભૂમિની બરબાદીને આપણે રોકવા મેં મદદ મળી શકે. કિસાનભાઈઓ, ખેતીની વાત કાર્યક્રમનો આ સમજ થઈ રહ્યો. આજે આ વાલજીભાઈના આજ્ઞા લો, કાલે સોરા ઉપર ફરી નવી જાણકારીને હાથે મળંગા. એ આવજો. રામ રામ. રામ રામ.
1: શ્રોતાઓ, અભી આપ સુન રહે થે ખેતીની વાત. ઇસ કાર્યક્રમ કે અંતર્ગત આજ હમારે કિસાન ભાઈઓને સુના ભૂમિ કે કટાવ કે વિષય મેં સામાન્ય જાણકારી. એફએમ બેન્ડ 101.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણી બાંસવાડા કા યે માહી ચેનલ હૈ. 6:50 હુએ હૈ. પ્રસ્તુત હૈ આદિવાસી લોકસંગીત. લોકસંગીત કે અંતર્ગત આજ હમ સુનેંગે દેવકીનંદન જોશી ઓર સાથી કલાકારો કે ગાયે લોકભજન.

ચોપાલ કાર્યક્રમ અમારા વાળા હાંગ્ર કિસાન ભાઈ ને કિસાન બનેને ચોપાલ આડી વિનાબેન નો રામ રામ રામ રામ. દેખો ભાઈ, આજે તો ચોપાલ નો કાર્યક્રમ મેં કિસાન ભાઈ બેને હે ભાઈ ટાડે ટાડે માસા આવી ગયા, કેમ કે હવે જો 5-6 વાગે તો એટલું તપે કે પૂછો ને કે અમને તમને ખાને માનને બી ન કરવાનું મન નહીં થાય, પણ જરાક આ 6 વાગ્યા બાદ જરાક હલકું શું ટાળું થઈ જાય એવું લાગી રહ્યું થયું. હું ભાઈ ટાળું તો હજી બી ન થાય ભાઈ, નો 10 વાગ્યા તક ટાળું થાય, પણ સોરાનો ટેમ એમ કરીને ભાઈ ટાળું થાય કે નક્કી થાજે, પણ સોરા માટે તો આપણને આવવું જ પડે. કિશન ભાઈ દીકો, જેવી ગરમી પડી રહી થકી ને લૂ પડી રહી હોય એની બી આપણે વાતે કર, પણ આ કિસાન ભાઈ બેઠા થકા હે, ઇંતજાર કરી રહ્યા થકા હે, આજે તો વિનાબેન ચોપાલાડી આવી થકા હે. હું વાત કરવાની હે તો કેમની કિસાન ભાઈ એક વખત પૂરી વિવરણ જાણકારી આલ દે કે આજે આપણે હું વાત કરું. કિશન ભાઈ, આજે આપણે વાત કરવા ભીષણ ગરમી ને જંગલ અને ઇલેક્ટ્રોનિક વાયરો ને આગ લાગી જાય, ખતરો થઈ જાય તો એની સાવધાની હરતી રાખે, બચાવ હરતી રાખે એની બારામાં આપણે વાત કરંગા. બીજી વાત કરંગા વર્મી કમ્પોસ્ટ ખાત હરતી બનાવવા, ને બીજી વાત કરંગા વિશ્વ એડ્સ ટીકા દિવસની બારામાં આપણે વાત કરંગા, ને ગ્રીષ્મકાલીન જુટાઈના લાભ આ કિસાન રામાભાઈ હે તો એ બી આપણે બહેને અણની વાત હોણંગા. બીજું ચોપાલ માટે એક ભજન બી હોણંગા, કેમ કે ભાઈ ભજન વગર તો હજી બી સોરો હે યા ચોપાલ હે અધૂરો રહી જાય, તો કેમની કિસાન ભાઈ આ એક ભજન બી આપણે હોણંગા. દેખી કિસાન ભાઈ, આ તો શું પૂરું વેવરા બન જાણકારી કે આપણે એને બારામાં આજે વાત કરણ, ને હવે વાત કરો. દેખો ગરમીની તો તમે પૂછો જ નક્કી કિસાન ભાઈ, તમે પણ આ ભાઈ ટુવાલ હુવાલ યા ગમસો હે આમ પોસી રહી થકા હે, દેખાઈ રહ્યા હે ભાઈ ગરમી તો થઈ રહી થકી હે, જરા ગરમીના રોકડની ચાયા હે આપણે છોપાલ માં તો બેઠા હે તો ભાઈ હવે તો જરાક આવી રહી હે, પણ મનમાં એટલું તબળી રહ્યું કે પૂછો નક્કે આ ગરમી મેં એમને તેમનું આપણને જવાનું મન થાય ને હંગરો સબ ઠીક હે, પણ ઘરમાં બી આપણને ભાઈ વધારે રહેવાય નહીં, કેમ કે આપણે તો કિસાન ભાઈ બેને હવાર મેં જરાક ટાળો રહે એનો વખત આપણે નકરી જવું હોય, કેમ કે આ જે ખેતરની સાફ સફાઈ વગેરે હે એ આપણને કરવી પડી રહી થકી હે, કેમ કે હવે આવા વાળી ફસલ હવે આપણે જે ખેતર વગેરે હે એ સફાઈ તો કરવી જ પડે ભાઈ, આ લૂ બી પડી રહી થકી હે, ગરમી બી ખૂબ પડી રહી થકી હે, પણ જરા કિસાન ભાઈ હાજેની હવાના ટાઈમે જે વખત જરાક ટાળો રે ભાઈ 8-9-10 વાગ્યા બાદ તો આપણે ઘરની બાંધણી ન કરવાની જરાક મુશ્કેલ પડી જવું થયું હે, પણ પહેલે જ આપણે ભાઈ 6-7 વાગ્યા આપણે જલ્દી ઉઠી જાય

ખાવાના ટાઈમે નીકળી જાય, જેના ખેતર માં આપણે સફાઈ નહીં થઈ હોય, પછી આમની લેપ મક્કા કાટીને તો એને આપણે સફાઈ કરી શકીએ, તો એ સફાઈ પહેલે કરી લેવી. કેમ કે હવે ખરીફની ફસલ આવી તો ખેતર આપણે તૈયાર કરી રાખવો છે, તો સફાઈ બી જરૂરી છે. પણ ખાસ કરીને આ ભીષણ ગરમી પડી નથી કે કિસાન ભાઈ, અને મેં ગરમી મેં હું કે જંગલ મેં જંગલ પડે થકા હે, જે પેડ ને જે પત્તા વગેરે પડે થકા હે, એને મેં આગ લાગવાની ઘણી સંભાવના રહે, ને જે ઇલેક્ટ્રોનિક વાયર હે એને બી આગ લાગવાનો ખતરો રહે, તો આપણને ધ્યાન રાખવું ઘણું જરૂરી છે. કેમ કે ભાઈ દેખો, આ તો વણા વાદી થકી વણા આગ થકી આગ પેદા થઈ જાય એવી ગરમી પડેલી થકી હે. તો ગરમી મેં દેખો બળતા તાપમાન ને કમ નમી ને તેજ હવાને કારણ થકી આ વીજળીના જે તાર હે શોર્ટ સર્કિટ થઈ જાય, એનો ખતરો બળી જાય ને જાનમાનની હાનિ થઈ જાય. પણ પર્યાવરણ સુરક્ષિત રખવા હારે સમય માટે આપણને સતર્કતા રાખવી, વ્યવહારિક સાવધાની અપનાવવી બેહદ જરૂરી છે. કિશનભાઈ હર માનવીને જરૂરી છે, ખાસ કરીને જે બી જંગલ પડ્યા થકા હે, જંગલને આગ લાગી જાય તો એનો બચાવ જરૂરી છે. કેમ કે જંગલને આગ લાગી જાય પેલા કહે કે દાવા નળ ફેલી જાય, તો એને સુરક્ષિત રાખવાના ઘણા ઉપાય છે, એને ધ્યાન રાખવું જરૂરી છે. દેખો કિસાન ભાઈઓ, હર માનવીને જરૂરી છે કે જલતી જે સામગ્રી છે એ નહીં ફેંકે, ભાઈ તીલી વગેરે છે એમને તેમને નહીં ફેંકે. જંગલિયા અને આય પાણી આપણે ગુજરી જે થકા છે ભાઈ, ઘણા ખરા બીડી સિગરેટ માછી સાથે રાખે તો એની સિગરેટ વગેરે હરગાવે ને તીલી ફેંકી દે જલતી, તો એને થકી આજની સુખી ઘાસ એ પલભરને ભાઈ ભયંકર આગનું રૂપ લઈને ફેલી જાય, પૂરી તરફ થકી ભાઈ એને બુઝાવે, એને બાદ આ ફેંકે, પૂરી નષ્ટ કરે ને પછી ફેંકે. આની વાતનું ધ્યાન રાખે, કેમ કે ભાઈ આ દાડે આપણે સમાચાર અમે પત્રિકા ને ભણવામાં આવે કે આને ટીકણ ભાઈ જંગલમાં આગ લાગી ગઈ, આવો નુકસાન થઈ ગયો, તો એને વખત આપણે થાય કે ભાઈ આવો નુકસાન કેમ છો, ને ઘણી વખત ભાઈ જંગલની આગ પણ આપણે રોકવાનું બી થઈ જાય, જરાક ટૂંકલો બી આપણે કરે તો સુરક્ષિત જગ્યા ઉપર ભાઈ કંઈક રહે, કેમ કે એની વખત આપણને ઘણી મુસીબત બી આવી શકે, તો ધ્યાન રાખે. ને જે બી જ્વલનશીલ પદાર્થો એ હાથે ન રાખે, જંગલને કારે બી ભાઈ ગરમી ખૂબ પડેલી થકી હે, તો કેરોસીન પેટ્રોલ યા કાચની બોટલે તૂટી ગઈ હે એના સીસા વગેરે જંગલ મેં ફેંકે. ઘણી વખત દેખો આપણે એટલી ગરમી પડેલી હે કે પેલા જે સફેદ પથ્થર હે આમને સામને ટકરવા થકી બી ચિંગારી ઉડીને આગ જલી જાય, તો દેખો અગર તીલી વગેરે પડી ગઈ તો પછી હું થાય કે આપણે સબ જાણી છે થકા હે, તો ભાઈ જાણે આપણે સબ જાણી રહી થકા હે, પણ ભાઈ જાણતી થકી આવી મોટી ગલતી એ નહીં કરે. હર ભાઈ થકી હર નાગરિક થકી આપણે આ સંદેશ છે કે ભાઈ કે બી જંગલ પાય ગુજરી રહ્યા હે યા ઘર પાય ગુજરી રહ્યા હે યા કે ભાઈનો સારો કટો કરી થકો હે બીડી વગેરે પીએ, તો જે બી તીલી વગેરે હે બિલકુલ ના ફેંકે, એને બુઝાવે ધ્યાન રાખે બેકી ને પછી ફેંકે. આની વાતનું વિશેષ કરીને હર નાગરિક ધ્યાન રાખે, કેમ કે છોટી છોટી ગલતી ઘણી મોટી તબાહી થઈ જાય. કિશન ભાઈઓ દેખો, ખેતોમાં સાફ સફાઈ બી આપણે ખેતરમાં કરવી પડે, આ સમય બી હવે આવી ગયો હે, દેખો સફાઈ બી ખૂબ જરૂરી છે. કેમ કે આપણે જે આવા વાળી ફસલ ખરીદની એની મારું ખેતર વગેરે તૈયાર આપણને કરવો પડે, ખેતરને જે બી કૂડો કચરો હોય કરકટી આપણને જલાવવો પડે આપણે, પણ સમય માટે આ દેખવું હે કે ભાઈ કે મેરો ભાઈ રોકડો તો નથી કે જે પત્તા વગેરે હોય, કેમ કે હવે આ ગરમીનો ટાઈમ એટલું હુકાઈ જાય કે જરાક મેં આગ પકડી લે, એ તો નથી આપણે ખેતર સફાઈ કરવા બદલે જલાવી રહીએ, તો એ ધ્યાન રાખે કે ઘર પાયને હોવું જોઈએ, હેડા માટે યા કોઈ સારો ઇકટો ન હો યા પછી કને જંગલ ન હો, એ ધ્યાન રાખે. ને પછી આજે બી ખેતરની જે બી સફાઈ હે યા જલાવે કચરો, તો ધ્યાન રાખે. આની વાતનું વિશેષ કરીને હર માનવી ધ્યાન રાખે, તાકી જે માન જે હાનિ થાય એ ન થાય. ભાઈ ગાડી માટે ગુજરી રહ્યા થકા હે, ઘણા ખરા તો હું કરે ગાડી માટે ગુજરી રહ્યા થકા હે, ઘરને પાણી ગુજરી રહ્યા થકા હે, જંગલ પાણી ગુજરી રહ્યા થકા હે, તો

0: બી જાણી રહું, આપ બી જાણી રહો, પણ જેટલું મને ખબર હોય હું જાણી રહ્યો, હું તમને બતાડું કે જેટલી ગહરી આપણ ગરમીની જુતાઈ કરો, મને જે ફાયદો મળી રહ્યો હોય એને બારામાં, હા જુતાઈ થકી એને બારામાં તમને બતાડું કે જેટલી ગહરી આપણ જુતાઈ કરો એટલી ગહરી, મતલબ ધૂપ જાય, ગરમી જાય,
1: ખરી વાત છે,
0: તે એની નેસ, જે બી મિટ્ટીની નેસ, દીમક વગેરા હે, કીટ વગેરા હે, યા ફિર ખરપતવાર હે, જે પહેલે ખૂબ ખોડ ઉગી આપણે ફસલ હાથે હાથે, તે એ સબ વાત તક ગરમીની ધૂપ જવા થકી એ સબ નષ્ટ થઈ જાય. એ નષ્ટ થઈ જાય તો આપણે જે ખરીફની ફસલ આગાડી આવી રહીએ, બારિશ ને ટીમ દીમક વગેરા બી નહીં થાય, ફેર જે કીટ વગેરા હે એ બી નષ્ટ.

જરૂર પડે. એટલે હેરું આ એક આજે દિવસ એ કે વિશ્વ એડ્સ ટીકા દિવસ. આ કિશનભાઈઓ આ હર સાલ 18 મે ની દાડે આજે વિશ્વ એડ્સ ટીકા દિવસે મનાવે. આને દાડે મનાવવાનો ખાસ મુખ્ય ઉદ્દેશ્ય આ હે કે સુરક્ષિત ને પ્રભાવી એચઆઈવી વેક્સિન ખોજવાની જે દિશામાં કામ કરી રહેતા જે વૈજ્ઞાનિક સ્વાસ્થ્ય પ્રમુખ કર્મચારી ને સ્વયંસેવિક નો જે પ્રયાસ છે એમને સન્માનિત કરવાનો દાડો છે. અને આના દાડે વિશેષ દિવસ આપણે મનાવવાનું ખાસ કારણ હે કે એનાથી જે જોડેલા કુછ આપણે મહત્વપૂર્ણ બિંદુ ભી હે. જે ઐતિહાસિક શરૂઆત હે આ હે કે 18 મે 1947 મે અમેરિકાના જે પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને ઐતિહાસિક ભાષણની યાદ આવે ને જેને મેં આને એક નિવારક એચઆઈવી વેક્સિન આજે વિકસિત કર્યું હતું. આજે વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાયના જે આહવાન કર્યો હતો એના બાદ આજે પહેલો વિશ્વ એડ્સ વેક્સિન દિવસ 18 મે 1998 મનાવ્યો હતો. જે ટીકાકરણની જે ચુનૌતી આવી હતી એસઆઈવી આ વાયરસ એ ભાઈ બહુ વધારે તેજ થકી આપણે રૂપ લઈ લે રૂપમાં બદલી જાય જેના કારણ થકી જે વૈજ્ઞાનિક એના જે ખિલાફ એક પ્રભાવી વેક્સિન બનાવવા મેં જે દર્શક એની થકી કડી ચુનૌતી કરી રહ્યા હે એનો સામનો કરી રહ્યા હે ને સામનો કરવો પડી રહ્યો હે. તો આ વિશ્વ એડ્સ દિવસ મનાવવાનો ખાસ ઉદ્દેશ્ય હે કે અણવા એના માધ્યમ થકી એસઆઈવી વેક્સિન દ્વારા નિરંતર જેવી નિવેશ સમર્થક હે એને આવશ્યક રૂપ થકી જાણે એને જોડાલે. 18 મે દાડે વિશ્વ એડ્સ વેક્સિન દિવસ મનાવવાનું માનવું હે કે એડ્સ જેવી બીમારીને રોકવા હારું સિર્ફ ઇલાજ જ નથી બલ્કિ વેક્સિન સબ થકી મહત્વપૂર્ણ જરૂરી હે. એ હથિયાર હે આપણું વેક્સિન હે એ હથિયાર હે હથિયાર સાબિત થઈ રહ્યું થકું હે. તો કિમને ભાઈ હર માનવીને હર ઇન્સાનને હર નાગરિકને વિશ્વ એડ્સ ટીકા દિવસની બારામાં જાગૃતતા ફેલાવવી જરૂરી હે. કેમ કે ભાઈ ઘણી સારી બીમારીઓ હે એમને આ એડ્સ થઈ જાય એડ્સ દિવસ ટીકા હે એ વેક્સિન હે તો એ ભાઈ લગાડવી બી જરૂરી હે. કેમ કે આપણે સુરક્ષિત રાખવા બદલે ની આ જે વેક્સિન કાઢી હે મોટા મોટા વૈજ્ઞાનિકે એને યાદ કરવાનો દાડો હે. કિશનભાઈઓ આ તો વિશ્વ એડ્સ ટીકા દિવસને બારામાં બી આપણે વાત કીધી પણ ચોપાલ ભરે થકો હે ઘણા સારા કિસાન ભાઈ બહેની મારા હામે દીકી રહ્યા થકા હે કે વિનાબેન તો વાત જ કરતા જઈ રહે ને કેમ ભાઈ આ સંધ્યાવારાનો ટાઈમ હે તો સોળા માટે એક બળિયાસો ભજન હું હતો. કેમ કે ભાઈ ગરમી બી ખૂબ પડેલી થકી હે તો ગરમીનું એમ છે ભજન હે એ આપણે હોય લે ને પછી બીજી વાત હે કરા.

કિસાન ભાઈઓ, દેખો ભાઈ, કેટલો ભજન તો એટલો આનંદ આવે છે. આવે ભજન હતું, પૂછો નક્કી ભાઈ. આજે કિસાન ભાઈ બેને બેઠા થકા હતા, એ તો કઈ ખોવાઈ ગયા એમ લાગી રહ્યું મને. કેમ કે ભજન એ સારું ભાઈ, ઓનહના ટીમે આવું ભજન વાગી જાય સોના માટે, અહીંયા ચોપાલ માટે, તો મન એકદમ હલકું થઈ જાય. કેમ કે આખો દાડો તેમને ભાઈ એટલી ગરમી પડે, અને તેમને આપણે ને પછી હાજની વખત સંજાવરના ટીમને જઈ વખત ચોપાલ આડી આવા, તો આવું ભજન મળીને અર્ધો આપણે જે બી ગરમી થાકલો હોય રામેશ દૂર થઈ જાય. તો મજો આવી ગયો. પૂછો નક્કી કિસાન ભાઈ, હજી ભણવાનું મન ઘણું હતું, પણ હજી ચોપાલનો ટેમ એ ભાઈ પૂરો થઈ રહ્યો હતો. કેમ કે ભાઈ ટેમના બી આપણે બાંધી તે કહો, ટેમનો માન બી રાખવો ઘણું જરૂરી છે. તો આજે તો આપણે છૂટે પડો ભાઈ, ને કાલે આણા જ ટેમ માટે હંગ્રી કિસાન ભાઈ બેના માટે થકી આપણે ફેરી મળવું થાય. એ આવજો રામ ભાઈ.